0: Diverse FM 102.8.
1: Is your business getting noticed online? Are you reaching the customers you want and need? At Silver Toad, we can make that happen. Do you need a new website? Or perhaps your current one needs some TLC? At Silver Toad, we can make that happen too. We'll boost your online presence and get you noticed. Our specialist team are ready and waiting. Get in touch to claim your free website audit and report. Pop in and see us at the Silver Toad Studios in Luton. Find us online at silvertoad.co.uk or call 0800 756 6800. Silver Toad, your best friend for design, print and web.
2: અંબાજીના આશીષ અને સોમનાથનો શંખનાદ, ગરબાના ઢોલ અને સૌરાષ્ટ્રના ગીત, અમદાવાદી મજાજ અને સુરતની સોડમ, કચ્છના રંગ અને બરોડાના સંસ્કાર, આ છે એ ગુજરાત જેને તમે રોજ યાદ કરો છો પણ ત્યાં પહોંચી નથી શકતા. પણ હવે ગુજરાત પોતે તમને મળવા આવશે તમારા પોતાના FM ડાયવર્સ FM 102.8 દશાંશ પર લ્યુટન તથા તેની આજુબાજુના વિસ્તાર માટે દર ગુરુવારે રાતના 8-10 કલાકે અથવા ફરી વખત સાંભળવા માટે લોગ ઓન કરો www.diversefm.com પર. ગીતમાલા કાર્યક્રમમાં તમારા પોતાના લાડીલા મિત્ર કમલ આચાર્ય સાથે. તો ચાલો ફરી એકવાર મળીએ આપણા ગુજરાતમાં.

श्रोता मित्रों, आप सुन रहे हैं चौगुजाती कार्यक्रम गीतमाला 102.8 एफएम पर या तो www.diversefm.com पर। गीतमाला कार्यक्रम दर गुरुवार अपनी समक्ष रजूआत करने की पूरी कोशिश करे छे रात ना 8-10 कलाके 102.8 एफएम पर या तो www.diversefm.com पर। Luton Dunstable, Outram Ridges, Leighton Buzzard, Aylesbury, Milton Keynes, Halliday, Milton Keynes, Newport, Pagnell, and Abajo Pajayo, to Northampton, and Torchman, and Dabo Jomon, Pacho Karina, Facha, Pachavieto, Bedford Bajo, and Bedford T, Sita Jayeto, Stevenage, Wellington City, Hatfield, Wellington, Ajubajama, and Nek Vistaroma, Yato, Duniana Koipan Kunama, Sambartaway, K Alexa Upper Sambartaway, www.diversefm.com Upa. તમે સાંભળો અને બીજાને સંભળાવો, આપનું સ્વાગત છે. આવી જ રીતે આજની તારીખમાં તમને ધમાકેદાર બધા ગીતો સાંભળશો. જેમ જેટલું વાતાવરણ બારે એટલું ગરમ છે ને, અહીંયા આપણે ગીતો પણ એવી રીતે જ બધા વગાડવાના છે. ઓકે, આપની ફરમાઈશ હોય તો 0756868686863 ઉપર અમને વોટ્સઅપ કરો, યા તો પછી અટપટાનો જવાબ દેવો હોય. આ બીજું અઠવાડિયું ચાલી રહ્યું છે, ઘરમાં રહે છે પણ ઘર નથી, ઘરમાં રહે છે પણ ઘર નથી, આ છે અટપટો ખાણું. સ્ટુડિયોનો નંબર 0158272555 725. તમે સાંભળો અને બીજાને સંભળાવો ગીતમાલા. શું ચાલી રહ્યું છે બીજું વાતાવરણ બધું, હેમ કેમ છો ને બધાય, અને ગરમીમાં કેવી રીતે બધાય સહન કરી રહ્યા છો તે પણ અમને જણાવી શકો છો વોટ્સએપ ઉપર. હાલના તબક્કામાં જ્યારે આવી રહ્યો હતો સ્ટુડિયોમાં ત્યારે લગભગ 34 ડિગ્રી બતાડતું હતું, અને તમારે ત્યાં કેવી કેટલું છે હે એ પણ જણાવજો. આપ સાંભળ્યા છો ગીતમાળા.

श्रोता मित्रों, आप सुन रहे हैं जो गुजराती कार्यक्रम गीत माला 102.8 एफएम पर या तो www.diversefm.com पर। एम केम छो बधाई, मजा में छो बधाई, जहाँ पण सांभळता होय त्यां पण आपनुं स्वागत है। अवी ज रीते પોર્ટુગલ હલો કેમ છો, લિસ્બન માં બધા એમ કેમ છો, ને તાજેતરમાં બધા વાતાવરણ કેટલું છે? અહીંયા લગભગ 32-34 છે, તમારે ત્યાં કેટલું છે એ પણ અમને જણાવજો। અને હા, અટપટો ઓખાણોનો પ્રશ્ન આવ્યો છે કે ઘરમાં રહે છે પણ ઘર નથી। આ છે અટપટો ઓખાણું ગયા અઠવાડિયાનું નવું। ઘરમાં રહે છે પણ ઘર નથી, આ છે અટપટો ઓખાણું। સ્ટુડિયોનો વોટ્સએપ નંબર છે 0756686868 63। તમે સાંભળો અને બીજાને સંભળાવો ગીતમાલા 102.8 એફએમ ઉપર યા તો www.diversefm.com ઉપર યા તો કોઈ પણ માધ્યમ દ્વારા આપ સાંભળી શકો છો, ઇન્ક્લુડિંગ અલેક્સા। આપ સાંભળ્યા છો ગીતમાલા। હા, ફરમાઈશ પણ આવવા માંડી છે, અને સૌથી પહેલી ફરમાઈશ ગયા અઠવાડિયાથી આવી ગઈ હતી નરેન્દ્રભાઈ વેલિંગ્ટન સિટીથી। તો સાંભળીએ આપની ફરમાઈશ।

श्रोता मित्रों, आप समरिया चौक गुजराती कार्यक्रम गीत माला 102.8 FM पर या तो www.diversefm.com पर गीत माला कार्यक्रम दर गुरुवारे अपनी समक्ष रजूआत करवाने की कोशिश करे छे रात ना आते 10 कलाके 102.8 FM पर या तो www.diversefm.com पर स्टूडियो नो नंबर छे 0756886866863 અને ફોન નંબર હા જ્યાં પણ જ્યાંથી હો પણ 0158275500725500 તમે સાંભળો અને બીજાને સંભળાવો. પ્રશ્ન એ છે કે ઘરમાં રહે છે પણ ઘર નથી, ઘરમાં રહે છે પણ ઘર નથી, આ છે અટપટો ઓખાણો. બે સરસ જવાબ આવી ગયા છે. એક તો આવ્યું છે કૂતરું, અરે હે ઘરમાં રહે છે પણ ઘર નથી. અને બીજો એક જવાબ આવેલો છે કાચબો. સરસ જવાબ છે, એકદમ ખેવું પડે આમ, સારું વિચાર્યું છે, પણ એ પણ ખોટો છે. ફરી પાછા કોશિશ કરજો જરાક, આમ જો સાવ સહેલું છે. ઘરમાં રહે છે પણ ઘર નથી. હા સાવ સહેલું.

0: છે, આવું શું કરો છો?
1: સ્ટુડિયોનો વોટ્સએપ નંબર છે 0756868683. તમે સાંભળો અને બીજાને સંભળાવો ગીતમાળા.

0: श्रोता मित्रों, आप सुन रहे हैं गुजराती कार्यक्रम गीत माला 102.8 FM पर या तो www.diversefm.com पर।
1: गुजराती रेडियो सांभळो डायवर्स FM पर अने लाभ लो गुजराती गीतो, गजलो, संस्था समाचार अने चटपटी वातो, जे सांभळीने तमने आनंद आवे। आपणा सौनो गुजराती रेडियो डायवर्स FM।
0: શ્રોતા મિત્રો, આપના સંસ્થા સમાચારમાં હું આપને જણાવી દઉં કે મિલ્ટન કિંગ્સ હિન્દુ એસોસિએશનનો સમાચાર આવ્યા છે કે સમૂહ શિવ કથાનો કાર્યક્રમ પ્રારંભ થવાનો છે તારીખ 20 જુલાઈ થી 26 જુલાઈ 2026, અને સ્થળ છે સિલ્વર લોટસ, બપોરના 3 થી 6 વાગ્યા સુધી, ત્યારબાદ મહાપ્રસાદ। અને વધુ વિગત માટે અને હા, કઈ બાજુ છે એ પણ હું તમને કહી દઉં, કારણ કે આ જે જગ્યા જે છે સાવ સહેલું છે। જંકશન 14 થી જો તમે મિલ્ટન કિંગ્સની આની આજુબાજુમાંથી આવતા હોય તો તમારે કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી। એનું કારણ છે કે આમ આ સાવ સિલ્વર લોટસ જે છે જંકશન 14 થી ફક્ત એમ કહીને કે લગભગ 5-6 મિનિટનો ટ્રાફિક હોય તો 7 મિનિટ બહુ બહુ, તો સિલ્વર લોટસ એમ કહે છે ફેરી મિડોઝ ક્લોઝ રાઉટન MK10 9QY। અને આ કાર્યક્રમ બપોરના 3 થી 6 વાગ્યા સુધી 20મી તારીખે શરૂ થશે, અને સમૂહ શિવકથા, ખૂબ જ આનંદ આવશે શ્રોતા મિત્રો। અને આપને વધુ વિગત માટે આપ સંપર્ક કરી શકો છો એમ કહે છે મંજુલાબેન કોરિયાનો 0785056-1345 યા શીલા સાવદાસ 0749885-9146 યા તો વિનોદભાઈ પંખાનિયા 0780829-6452 યા તો ઈમેલ કરવો હોય તો info@mkha.org। આપ સાંભળ્યા છો ગીતમાલા 102.8 FM ઉપર યા તો www.diversefm.com ઉપર। અટપટા ઓખાણાના બધા જવાબ બધા જુદા જુદા આવવા માંડ્યા છે, બરાબર એક અટપટ ઓખાણું આ પ્રમાણે છે, ઘરમાં રહે છે પણ ઘર નથી, ઘરમાં રહે છે પણ ઘર નથી। સૌથી પહેલા જે જવાબ આવ્યો છે એ કે ભાડુઆત, હા ભાડુઆત ઘરમાં રહે છે પણ ઘર નથી, ખોટો જવાબ છે। અને બીજો જે એક જવાબ આવેલો છે એ છે ઉમરો, અરે વાહ આમ બરાબર આમ મગજ દોડાયો છો, કેવું પડશે, પણ એ ખોટો છે જવાબ, ફરી પાછો વિચાર કરજો, સાવ સહેલું છે, ઘરમાં રહે છે પણ ઘર નથી, એના વગર ચાલે પણ નથી, ચાલતું પણ નથી। આમ સાંભળ્યા છો ગીતમાલા 102.8 FM ઉપર યા તો www.diversefm.com ઉપર। આપની કોઈ ફરમાશ હોય તો ચોક્કસ અમને જણાવજો 0756-686-6863, અને હશે તો આપના ગીત કે સંગીત જે પણ ફરમાઈશ પૂરી કરવાની કોશિશ કરશું। ઓકે ચાલો આગળ પણ વધીએ અને સમરીએ

श्रोता मित्रों, आप सुन रहे हैं चौ गुजरती कार्यक्रम गीतमाला 102.8 FM पर या तो www.diversefm.com पर। स्टूडियो नो व्हाट्सएप नंबर 0756868663 અને ફોન કરો હોય તો પણ વાંધો નથી, ખાનગી વાત કરવી હોય કે ચટપટી વાત કરવી હોય 0158275500725500 તમે સાંભળો અને બીજાને સંભળાવો। હા, બીજા બે સરસ જવાબ આવી ગયા છે। અચ્છા, શેનો જવાબ આવે? હા, સૌથી પહેલા તો અટપટ ઓખાણો, ઘરમાં રહે છે પણ ઘર નથી। સૌથી પહેલો આવ્યો છે ટીવી। હા, સાચી વાત છે તમારી, ટીવી વગર ચાલે નહીં, ઘણાને ચાલે, રેડિયો પણ સાંભળતા હોય, ટીવી પણ ચાલુ હોય। અચ્છા, અને બીજો જવાબ આપેલો છે તમે, આ તો આ બાય વન ગેટ વન ફ્રી આમ કેવું પડે ને તમારે, સ્કીમ ચાલતી લાગે છે નહીં પોર્ચુગલમાં। ટીવી અને પછી બીજો જવાબ આપ્યો છે તમે, ફોન। અચ્છા, અને એ ખોટો છે। આપ સાંભળ્યા છો ગીતમાલા, ફરી પાછા કોશિશ કરો, ઘરમાં રહે છે પણ ઘર નથી। 0756868686863 આપની કોઈ ફરમાશ હોય તો ચોક્કસ અમને જણાવજો।

श्रोता मित्रों, आप समरिया चौक गुजराती कार्यक्रम गीत माला 102.8 FM पर या तो www.diversefm.com पर गीत माला कार्यक्रम दर गुरुवारे अपनी समझ रजूआत करवाने पूरी कोशिश करे छे रात ना 8-10 कलाके। प्रश्न ई छे आज नो अटपटो काणो के घर में रहे छे पण घर नथी, घर में रहे छे पण घर नथी। आ साव सहेलू छे, ફોન નથી, ટીવી નથી, કાચબો નથી, તો છે શું? હા, ભાડુઆત પણ નથી। અચ્છા, બધા તૈયારી કરી રહ્યા હશો મને આશા છે કે ઘણા। હા, ટીવી પણ ઓન રાખજો, રેડિયો પણ થોડોક ઓન રાખજો ને સમાચાર આપતા રહેજો કે કોણ ક્યાં બધો। આજે ફૂટબોલ હમણાં ચાલુ થઈ જશે તેના બારામાં પણ મને જણાવજો કે શું ચાલી રહ્યું છે ને રાઠોડ સાહેબ, બરાબર ને? આપ સાંભળ્યા છો ગીત માળા 102.8 FM ઉપર યા તો www.diversefm.com ઉપર। તમે સાંભળો અને બીજાને સંભળાવો, ગીત માળા આપની સેવામાં હાજર થઈ ગયા છે દર ગુરુવારે 102.8 FM ઉપર, www.diversefm.com ઉપર, અલેક્સા ઉપર કે કોઈ પણ માધ્યમ દ્વારા આપ સાંભળી શકો છો ગીતમાળા

0: Join the excitement now. Youth Connect, a new youth club provision at Diverse FM, 78A Castle Street, Luton. Every Tuesday and Thursday between 4pm and 8pm and every Saturday, 12 noon till 4pm. Youth Connect, a trailblazing youth music project where your musical journey begins. Diverse FM, offering free access to recording studios with sound engineers, workshops, training and indoor sports and recreational facilities for young people. Youth Connect, a safe space for young people with wheelchair access. For more info, contact 01582 725 500 or visit diversefm.com. Follow us on social media for updates and more. Supported by Youth Music, thanks to the National Lottery via Arts Council England.
1: અંબાજીના આશીષ અને સોમનાથનો શંખનાદ, ગરબાના ઢોલ અને સૌરાષ્ટ્રના ગીત, અમદાવાદી મજાજ અને સુરતની સોડમ, કચ્છના રંગ અને બરોડાના સંસ્કાર. આ છે એ ગુજરાત જેને તમે રોજ યાદ કરો છો પણ ત્યાં પહોંચી નથી શકતા. પણ હવે ગુજરાત પોતે તમને મળવા આવશે તમારા પોતાના FM Diverse FM 102.8 દશાંશ પર. લ્યુટન તથા તેની આજુબાજુના વિસ્તાર માટે દર ગુરુવારે રાતના 8-10 કલાકે અથવા ફરી વખત સાંભળવા માટે લોગ ઓન કરો www.diversefm.com પર. ગીતમાલા કાર્યક્રમમાં તમારા પોતાના લાડીલા મિત્ર કમલ આચાર્ય સાથે. તો ચાલો ફરી એકવાર મળીએ આપણા ગુજરાતમાં.

श्रोता मित्रों, आप सुन रहे हो गुजराती कार्यक्रम गीत माला 102.8 एफएम पर या तो www.divasfm.com पर। गीत माला कार्यक्रम गुरुवार आपने समझ रहे जो अधिकारी पूरी कोशिश करे छे रात ना 8-10 कलाके। अटपटो वखाणो आ प्रमाणे छे, घर मां रहे छे पण घर नथी। हा, बीजो पण एक गाडी जवाब आवी गयो छे, गुजराती मां मोटर अने आम छे गाडी। अरे वाह, પણ ખોટો જવાબ છે, ગાડી નથી, મોટર નથી, હા ઘોડા ગાડી પણ નથી। આપ સાંભળ્યા છો ગીત માલા, ફરી પાછા કોશિશ કરો, સાવ સહેલું છે, તમે બહુ દૂર નથી એમ તો ખાસ કરીને। ઘર ઘરમાં, હા ઘરમાં રહે છે પણ ઘર નથી, હા એવી કઈ વસ્તુ હશે। આપ સાંભળ્યા છો ગીત માલા

0: શ્રોતા મિત્રો, આપ સાંભળ્યા છો ગુજરાતી કાર્યક્રમ ગીત માળા 102.8 FM ઉપર યા તો www.diversefm.com ઉપર કોઈ પણ માધ્યમ દ્વારા સાંભળતા હોય આપનું સ્વાગત છે. આવી જ રીતે અને આપ હેમ કેમ છો આટલી ગરમીમાં? અને જરાક ધ્યાન પણ રાખવાનું બધાને. શ્રોતા મિત્રો, એ પણ અટપટો ખણાનો જવાબ પણ આવતા જાય છે ધીરે ધીરે ધીરે. હા, ઘરમાં રહે છે પણ ઘર નથી. જાર જાર એટલે ઓ પક્ષી પક્ષી પક્ષી ના, ખોટો જવાબ છે. અચ્છા અચ્છા, પક્ષી પણ ખોટો જવાબ છે. ધન્યવાદ. હા, સાચી વાત છે. પક્ષી ઘરમાં રહેતું હોય પણ ઘર નથી, ના ખોટો જવાબ છે. આપ સાંભળ્યા છો ગીતમાળા,
1: કોક સ્ટુડિયો, ભારત. સબસ્ક્રાઇબ નાઉ.

અરે કિનારા તો સ્થિર ને સલામત હોય, પણ માણસ એના માટે નથી સર્જાણો. અરે ખારવો ખલાસી તો ઈ કહેવાય કે જે ખણીધર નાગ જેવા દરિયાની હામે ઉતરે અને ઉતરવું પડે, કારણ કે કિનારે તો ખાલી પડે નાની નાની પગલી ને નાના એવા સપનાની રે.

0: community, by the community. This is Diverse.
1: श्रोता मित्रों, आप सुन रहे हैं चौक गुजराती कार्यक्रम गीत माला 102.8 FM पर या तो www.diversefm.com पर। जुदा जुदा बताए जवाब आपता जाए छे। हाँ, घर में रहे छे पन घर नथी, घर में रहे छे पन घर नथी। एक बीजो एक जवाब आए वो छे ताड़ू। ना, खोटो जवाब छे। अने पछी बीजा पन आया छे प्रवासी, मेहमान। હા, સાચી વાત છે, તમારી મહેમાન આવતા હોય ને જતા હોય હે ને, પણ આ વસ્તુ એવી છે જે ઘરમાં રહે છે પણ ઘર નથી. આપ સાંભળ્યા છો ગીતમાળા 102.8 FM ઉપર યા તો www.diversefm.com ઉપર. સમય પણ જતો જાય છે. વોટ્સએપ છે 0756868686863. તમે સાંભળો અને બીજાને સંભળાવો ગીતમાળા.

श्रोता मित्रों, आप सुन रहे हैं चौगुजाज कार्यक्रम गीतमाला 102.8 FM पर या तो www.divasfm.com पर। गीतमाला कार्यक्रम दर गुरुवारे आपनी समस्या रजूआत करवानी पूरी कोशिश करी छे रातना 8-10 कलाके। आज नु अटपटो अखाणो आ प्रमाणे छे। घर छे ઘરમાં રહે છે પણ ઘર નથી, ઘરમાં રહે છે પણ ઘર નથી, સાવ સહેલું. કેટલાય બધા જવાબ આવી ગયા છે, બધા ખોટા છે. સ્ટુડિયોનો વોટ્સએપ નંબર છે 0756686863. તમે સાંભળો અને બીજાને સંભળાવો ગીતમાળા

श्रोता मित्रों, आप सुन रहे हैं जो गुजरात के कार्यक्रम गीत माला 102.8 एफएम पर या तो www.diversefm.com पर। गीत माला कार्यक्रम दर गुरुवार अपनी समक्ष रजूआत करवानी पूरी कोशिश करे छे। रातना 8 થી 10 કલાકે ફરમાઈશો પણ બધી જુદી જુદી આવતી જાય છે અને પૂરી કોશિશ કરીએ છીએ, સમય પણ ઓછો છે તો સીધા ગીત ઉપર જાય। આજનું અટપટ ઓખાણો આ પ્રમાણે છે। ઘરમાં રહે છે પણ ઘર નથી, ઘરમાં રહે છે પણ ઘર નથી। અને સ્ટુડિયોનો વોટ્સએપ નંબર છે 0756686863। તમે સાંભળો અને બીજાને સંભળાવો ગીતમાળા।

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો ગુજરાતી કાર્યક્રમ ગીતમાળા 102.8 FM ઉપર અથવા www.diversefm.com ઉપર. ગીતમાળા કાર્યક્રમ દર ગુરુવારે આપની સમક્ષ રજૂઆત કરવાની પૂરી કોશિશ કરે છે. રાતના 8-10 કલાકે 102.8 FM ઉપર અથવા www.diversefm.com ઉપર કોઈ પણ માધ્યમ દ્વારા આપ સાંભળી શકો છો. ઇન્ટરનેટ દ્વારા આપના મોબાઈલ ઉપર યા તો પછી અલેક્સા ઉપર પણ આપ સાંભળી શકો છો. અચ્છા, એક છેલ્લો એક બીજો જવાબ આવી ગયો છે આજની તારીખમાં. હા, પિયર. હા, ઘરમાં રહે છે પણ ઘર નથી. પિયર, પિયર છે કે પિયાર છે ખબર નથી, પણ ખોટો જવાબ છે. આપ સાંભળ્યા છો ગીતમાલા. ટૂંક સમયમાં સમય પણ પૂરો થતો જાય છે, તો આપણે ફટાફટ બધું છેલ્લું ગીત સાંભળી લઈએ.

શ્રોતા મિત્રો, આપ સાંભળ્યા હતા ગુજરાતી કાર્યક્રમ ગીતમાલા. આવી જ રીતે આવતા ગુરુવારે ફરી પાછા આપની સેવામાં જ થઈ જશું. ત્યાં સુધી શુભરાત્રિ ક્વાયરી આવજો. બાય બાય. હેમ કેમ રહેજો, સાવધાન રહેજો, અને તડકાથી થોડાક સાવધાન રહેજો, અને સ્કેમર્સથી પણ દૂર રહેજો. હો કે આવતા ગુરુવારે ફરી પાછા મળશું. ત્યાં સુધી શુભરાત્રિ ક્વાયરી આવજો. બાય બાય. અને ચિંતા વગર રિલેક્સ કરીને રહેજો.